ઓટો સ્ટેશન આવે. કેવું? 10 સેકન્ડ કી ખામોશી, ફિર એક લાઈન ને ઉસકી જિંદગી કો, યોર ફ્રેન્ડ મિખાઇલ ઇઝ ડેડ. સાઇલેન્સ. પૂરે કમરે મેં બસ ફેન કી આવાઝ ચલ રહી થી. રિધમ કો લગા શાયદ પ્રેંક. શટ અપ, યે જોક મત મારો. બોડી આઈડેન્ટિફાઈ કરની હોગી, કોલ કર. એક ઘંટે બાદ રિધમ પોલીસ સ્ટેશન કે બહાર ખડા થા. ઉસકે પેર કાંપ રહે થે. મિખાઇલ સિર્ફ દોસ્ત નહીં થા, વો ઉસકા ભાઈ થા. કોલેજ સે લેકર આજ તક દોનો સાથ થે. એક એક્સટ્રોવર્ટ તો એક ઇન્ટ્રોવર્ટ. એક હંમેશા મુસ્કુરાતા તો દૂસરા હંમેશા ઓબ્ઝર્વ કરતા. લેકિન દોનો એક દૂસરે કે બિના અધૂરે થે. રિધમ અંદર ગઈ. વ્હાઇટ ક્લોથ ઓર રિધમ કી સાસે રૂક ગઈ. મિખાઇલ કા ચહેરા ખૂન ઓર કટ સે ભરા હુઆ થા. લેકિન ઉસકી આંખેં ખુલી હુઈ થી. જિસે મરતે વક્ત વો કુછ દેખ રહા થા. કુછ હોરિફાઈડ. રિધમ ને ધીરે સે ઉસકા હાથ પકડા ઓર તભી ઉસકી ઉંગલિયો કે બીચ એક ફોલ્ડેડ પેપર મિલા. ઇન્સ્પેક્ટર ને ઇમિડિયેટલી પેપર લે લિયા. એવિડન્સ. રિધમ ને પેપર છીન લિયા. ઉસ પર સિર્ફ એક લાઈન લિખી થી.